0: પણિયારી કાર્યક્રમ સુનાનાળી સગળી સખીઓને, સગળે શ્રોતાઓને ઓર સાથી તૃપ્તિબેન થોને ભી ઘણા ઘણા રામ રામ.
1: રામ રામ ગુંજનબેન. ઓર સુનાઓ નવી ઓર જૂની.
0: દેખો જૂની તો બહોત સારી બાતો હોયા કરે, લેકિન નહીં હોવી જ આપણે ભવિષ્ય રો નિર્માણ કરે.
1: જી હા.
0: ઓર જૂની ને છોડ કે ભવિષ્ય માથે આપણો ધ્યાન કેન્દ્રિત કરના ચાહીએ. ઓર લેકિન યાર મતલબ એ ભી કોને કે જૂની નો પૂરી તરહ સુ ત્યાગ દેવાનો ચાહીએ, લેકિન જૂની નો આધાર બનાય કે ભવિષ્ય રો નિર્માણ કરનો એ એક જીવન રો મોલ હે. ક્યુંકી અનુભવ સુ ભવિષ્ય તૈયાર રહ્યા કરે.
1: સહી કહ્યું.
0: કોઈ ભી ચીજ માં આપો જાય દેખો જી જગા અનુભવ હોય ઉરે સાથ માં યુવાઓ રો જોડાવ હોય તો અનુભવ ઓર યુવા મતલબ યાની કે પુરાણા ઓર નયા દોનો મિલ કે એક નવીન પથ
1: જી
0: બનાયા કરે. તો જૂની ઓર નહીં રી બાત આપો કરો નહીં કરો એ શું મહત્વ કોની. મહત્વ એ હે કે પુરાણનો અનુભવનો ઓર આજ રે યુગ મેં જો જરૂરત હે હું દોરો સમન્વય કરી દો જાવે તો એક બહેતર ભવિષ્ય આપણને દેખાઈ દેશે.
1: સહી કહ્યું તો. દેખો ગુંજનબેન, જો આપો અગલી વાતો કરશે ને કહાનીઓ તો ઉર મોય ભી કયો જાવે કે ભાઈ ચોકેરી વાત આવી લુગાઈ રહી તો કહેશે કે જૂના ભંગાય નવા ઘડાયા. જૂના ભંગાયા હે નવા ઘડાયા, લેકિન સોનો હે તો બેઝ તો ઓઈ જે
0: બેઝ આધાર,
1: લેકિન મેરી રૂપ રંગ ચેન્જ કી હે. તો એઝ કો થો વાત કહી કે આપનો પુરાણી ચીજ નો આધાર તો બનાવણો હે. દેખો કોઈ મહાન વ્યક્તિ વાત કહી કે પૂરી જિંદગી અગર તે ખુદ એ સોચશો કે હર જગા રો જ્ઞાન હું ખુદ પ્રાપ્ત કરો ઓર પછી આપણે જીવન નો સુધારો તો અંતતઃ જીવન સમાપ્ત થઈ જશે પણ થોડો પૂરો જ્ઞાન કોણ મેળ પાવે. તો સમજદારી કેના કેમે હે કે જે વ્યક્તિ પૂરે આપણે જીવન મેં જગા જગા જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ઓય સારો કિતાબ મેં ઉડે લ્યો તો કિતાબ ન પઢ લો કા અગર વનખ મિલ જાય તો પગ પકડ લો પૂરો જ્ઞાન સારો થોનો મિલ જશે. હેને હર ટાઈમ આપણો ગેહું બાય કે ગેહું તોડ કે પછી નો ઠંડા કરકે પછી પીસ કે અટો ઓસન જરૂર થોડી હે કે અટો ઓસન રખે તો ફુલકા ઉતાર દો કોમ સોરો હો જાવે સાર સારો મિલ જાવે. ઓર જુકો જ આપણો ચર્ચા વિષય સોંપ્યો હોય કે પિયુષમય માં કા દૂધ. જી તો મારો દૂધ એ પુરાણી પરંપરા હે કે ભાઈ આપણે બચ્ચે ને આપણું દૂધ પીલાવણ ચાહીએ. ઠીક હે એ આદુ રીતે નવા લોકી કવે સમસ્યા હોય આવન જાવન મેં દિક્કત હોય તો દેખો આપણે સરકારે કેટલો વડિયા કામ કર્યું કે 6 મહિને થી છુટ્ટી લઈ શકો
0: હે
1: ને. તો થે આપણે હિસાબ શું એ થોડો સંકો કરવાની જરૂરત કોની. ઓર ટાબર નો કદ તક દૂધ પાવણે જબ તક 6 મહિને નહીં જબ તક તો કેવલ મારું દૂધ જ પાવણે.
0: બિલકુલ ચિકિત્સક તો એ અચ્છે શું હર માનો નવજાત જો શિશુનો જન્મ દે ઉવે માનો અચ્છી તરહ સે સમજાય કે ભેજે કે બચ્ચે રે વાસ્તે સબસુ પ્રાથમિક જો પોષણ હે ઓ મારું દૂધ જ હે. ઓર ઓ પ્રાથમિક પોષણ જન્મ સુ લે કે 6 માહ તક રહે ઓર ઉવે 6 માહ તક જો આપો સ્તનપાન કરાવો હોય બચ્ચે રહ ઓ ઉવે બચ્ચે રો ભવિષ્ય નિર્માણ કરે. ક્યોંકી ઉવેરી ઇમ્યુનિટી ઉવેરી રોગ પ્રતિરોધક ક્ષમતાની જો વાત કરે ઓ ઓર ઉવેરી જો અંદરૂની તાકાત હે ઉરે સાથી ઉરે જો પોષણ જરૂરી મિનરલ્સ વિટામિન જો ભી ઉને જરૂરી હે ઓ સારા સિર્ફ ઉ દૂધ સુને મિલ જાય કરે. ઉએ બચ્ચાનો પાણી રી ભી જરૂરત કોની રહે ના.
1: દવાઈ રે બાદ વૈસે ભી છોટે બચ્ચે રી દવાઈ તો મીઠી જ હોય.
0: દવાઈ રી તો વાત હી કોની. દવાઈ તો કોઈ
1: તકલીફ નહીં માન લો તો ડોક્ટર એ કહે કે દવાઈ રે બાદ ભી વેના પાણી પાવની જરૂરત કોની કેકે મારે દૂધ મે ઓ મિલ જાવે
0: સબ કુછ મારો
1: કોઈ ભી તરહ કા ગાસા બીજા
0: તો પાણી જ હે
1: સબ કુછ ભી કોન દેવણા. ઓર 6 મહિને બાદ ગુંજન મન કી કરને ધીરે ધીરે જદ મથલો આહાર શરૂ કરને જો દાલ રો પાણી ચાવલ રો પાણી એ જતી શરૂ કરો તો મારે અકેલે મારે દૂધ સુ કે મેરો પૂરો પેટ પણ ભરે. મારો દૂધ છોડનો કોની જો પહેલે પાવે હોય જ પાવણે. લેકિન મથલા જો આહાર હે ઓ નિગલનાળ આહાર દેવણે એજ બચ્ચો જો 10 મહિને સુ બડો વન લગે તો દાલ રે પાણી રે જગા સિજોડી બઢિયા પસમી જોડી ભલ્લો ઘી ગટોડી દાલ એને ચટાવણી હે. ઓર જો સૂજી હે તો થોનો વેનો સેક કે રખ દો. ઠીક હે તો નમક ગદો તો ઓજ નમક આડો થોડો સરે લે કે થોડી ચીની ગદો તો દૂધ ગતને બનાવો પાણી
0: જગા 6 મહિને રે બાદ રે વાસ તો આપો કને બહોત સારા વિકલ્પ હે. ક્યોકિ આપ જ કો ઘર મે બનાસો ઉરી ઓંગલી ઓંગલી બચ્ચાને ચટાઈ દી સબ કુછ ખવાઓ યાર તો એ જ હે કે જો કો બચ્ચાનો આપો ઘર મે લઈ બેઠાઓ તો એ મિર્ચી કોણ ખાવે એ ઓ કોની ખાવે એ સબ ચીજો તો કરની નહી ચીજે જો કો અપરે થાળી માં આવે ઉરી એક ઓંગલી બચ્ચાને ચટાઈ દે તાકી ઉરી જબોન મથે આપરે ઘરેલું ચીજો રો સ્વાદ બેઠે
1: જે કે ન કવિ આજકાલ ટેસ્ટ બડ્સ ડેવલપ વે.
0: હા અંગ્રેજી માં એ વાત કહેવે तो ए स्वाद कलिका में विकसित होना बहुत जरूरी है बच्चा है। ये वास्ते जो भी घर में आहार बने वो खाना, लेकिन वो पछे री बात है। सबसे पहली बात है कि बच्चे रे जन्म रे बाद सु लेके छह महीने तक जो आप बच्चे वास्ते जरूरी चीजों है वह में सारी चीजों एक तरफ करके सिर्फ जरूरी चीज है मारो दूध। सबसे पहलो विकल्प उगर वास्ते मारो दूध है, क्योंकि वह में जो तो भरपूर पोषण है होती कोई भी चीज में गुणी। अगर कोई कारण से माँ आप बच्चे ने दूध नहीं पिला सके और वो मतलब दूध देना पड़े तो ऐ आप देखियो भी हो से और आप खुद अनुभवी हो, अपारे आस पास रा लोग अपने सुनने वाली सखियों भी अनुभवी हो, देखियो से कि जो बच्चों मारे दूध माथे निर्भर रवे अगर वह में जन्मजात कोई विकार भी वे या कोई बीमारी वे तो वो बहुत तेजी से ठीक होने की गुंजाइश रहे
1: जी।
0: उरे बनस्पत अगर वह ना मतलब दूध दियो जावे तो वे सुरे ठीक होने की गुंजाइश काफी हद तक प्रतिशत वो कम हो जाएगा
1: जी। देखो गुंजन बन फायदा है जो तो असीमित है, अलावा कुछ भी नहीं कि अपवार भी है। जो आप कहे ना कि आपको कोई चीज बनाई ठीक है, को कपड़ो लाया वो थेलो बनाया लेकिन कतरन मुझे जिके से लीरिय साहब डस्टर भी जा बनाया तो उरे जो को बीजा छुटपुट फायदा है नहीं वो भी बहुत ज्यादा है,
0: बहुत ज्यादा।
1: सबसे पहले तो की है कि ढको दूध भी छोटे टबरो एक भुगवो कहो चाहे तकलीफ कहो जो को नजर लगे और नजर मारी खुदरी भी लग जावे कदे टबर धाप ने बोतल बड़ी पी ली और बिस्तर मंगे तो कैसे अपन लगे अजी डैडी बोतल पी बढ़िया बात हरखी जे नी तो मारो दूध एडो ढकवो है
0: छोने रो दूध कही जे
1: तो जिके ना थे मारी भी नजर को लगे उने कुंडा के मैं काल कितो पाए तो आज कितो पाए ठीक है। तो एक अच्छी बात है
0: उरे साथ ही ओ सुपाच्य होया करे,
1: सुपाच्य तो वही जे
0: बच्चे रे वास्ते बहुत ही अच्छी सुपाचक जो चीज है वो है इस दूध है। उरे अलावा अगर थे मतलब भी पास हो तो कई बार आप देखो है कि बच्चों नो उल्टी दस्त री शिकायत हो जावे बुरी वजह से, क्योंकि वो सुपाच्य कौन है और ए शरीर में बहुत अच्छे से घुल मिल जावे और जानी नाड़ी पूरी सींची जाए ना जो है बच्चे रे शरीर जो है के नाड़ ना सींचे है दूध
1: जी। हाँ देखो बाजार दूध जुको बहना पावे ओना खुद ना जिस ठाव से कि पहले तो बोतल री साफ सफाई ठीक है, बोतल से जुको भी साफ सफाई। बीजी बात है जब अगर बच्चो बीमार पड़ियो है तो डॉक्टर का निजास तो पहलो कैसे बोतल छुड़ाओ,
0: पहलो पूछे के थे कैसे दूध पिलावे उगरे बाद में अगलो एजवे के बोतल ना छुड़ाओ नहीं पिलाओ।
1: तीसरी बात बच्चे रा गड़ा ताड़ में रह जावे पूरो कारण भी बोतल कितो भी करे मानव री त्वचा री बराबरी की सॉफ्ट सॉफ्ट बोतल प्लास्टिक को नहीं कर सके गड़ा ताड़ में रह जावे
0: बिल्कुल। एक और बात रवती भाई जो छोटी छोटी चीजों में नी जो अपने ओखणों में कही जावे तो ओ बोतल ना पकड़ के जगह तरीके से बच्चों दूध पिए नहीं तो वो ऐ भी कही जाए कि मेरे बच्चे रा चप चप के ना के समझे थे
1: ये समझो
0: होठो ना
1: जी
0: तो वो चप खुल जावे मोटा हो जावे
1: हाँ।
0: बोतल से
1: मुखवाड़ वेरी बेतरतीब हो जावे
0: यो ऊंचा होड़ा होठ आ जाए
1: चौका बार आवे
0: चौका बार आवे ऐसा ही शब्द है
1: जी हां।
0: तो ए मतलब ए तो बहुत छोटी छोटी चीजों है
1: लेकिन ये चीजों
0: हां लेकिन
1: भी आप ना नजरअंदाज
0: कर सकते क्यों जद आपको फायदा गिनो नहीं तो बहुत सारा फायदा है और जब आपको नुकसान कोई चीज गिरना हो तो नुकसान भी गिनती आपको पूरी कर सको भले छोटो सो नुकसान भी वे तो भी वे।
1: अरे आज एक मुंडे री थेरेपी या वो वास्ते लोग कितना ज्यादा मशक्कत करे कि मोरी मुखफाड़ सही वे है ना तो ए तो है। और अलावा एक बड़ी चीज बताई जावे कि बच्चे नो अगर मतलब दूध पायो जावे तो वे सो इन्फेक्शन बन री संभावना वे और मारे दूध सो अगर इन्फेक्शन हो तो वे तो वो रुक जावे क्यों क्योंकि आपनों किरी घनी रखनी पड़े बोतलों में बीजों में। देखो एकदम उकाड़ो ठंडो करो थे भी ना फ्रिजर में रखो 0 degree टेम्परेचर कीटाणु नहीं वे ए नहीं वे ऐसा
0: बहुत सारे
1: ठीक है। लेकिन मारे दूध में थोड़ा अच्छी बात की है थोड़ा टेम्परेचर कभी मेंटेन कौन करना पड़े दूध में
0: और शरीर खुद मेंटेन
1: खुद अपने आप हमें बाजार दूध है थे ठंडो है थोड़ा निवायो करो ऐ करो जब ऐ कहो जाए अगर भर सर्दी वे और माँ की झाड़ू पोछे एडो कुछ कॉम में लगो रही हमें टबर ना दूध पड़ा ठंडी हो रही है तो कभी एक ग्लास गर्म पानी पियो रो पे टबर ना दूध पाए दो जो ठंडो टी पास हो तो अपनी छाती ठंडी है वो ठंडो भी से बीमार पड़ से मतलब कि जाबतो और उपचार कितना सो रहा है
0: बहुत
1: और बाजारी चीज में कि ले जाओ करो ढको ढूंढो और उरे बाद भी इन्फेक्शन रो खतरो जस रो तस। तो मारे दूध सो इन्फेक्शन जो को आज री भक्त री बड़ी समस्या है बचाओ
0: तो संक्रमण से बचाव कर सकते
1: जी। हाँ।
0: एक और तृप्ति बन सखियो ना अगर बात चल रही है तो ये बारे में बताई कि अधिकांश आज अपने सखियों तो समझदार है और वो खुद भी यही कोशिश करे कि हो सके जब तक खुद रे दूध सु बच्चे रो पोषण करे लेकिन कई बार ऐडी स्थिति आ जावे के वो आपरे बच्चे नो पेट को नहीं भरा सके या कोई कारण हो जावे, कोई घाव हो जावे, कुछ भी कोई भी चीज हो सके जिकेरी वजह से वो आपरे बच्चे ना पूरा पोषण नहीं दे पावे, तो उन्हें मतलब दूध पावना पड़े। तो मतलब दूध रे रूप में अगर थे विकल्प लो है भी, वैसे मन लगे कि सब सखियों ने ध्यान है, सबसे बढ़िया उत्तम आहार है बकरी रो दूध। गाय रो दूध री जगह अगर आप बच्चे ना बकरी रो दूध दे तो वो ज्यादा फायदेमंद है बच्चे रे वास्ते, क्योंकि वो सुपाच्य होया करे। और बकरी रे दूध में असीमित गुण है, जो हमारे दूध में असीमित गुण है, जो बकरी रे दूध में भी असीमित गुण है। तो बकरी रो दूध अगर बच्चे नो कोई भी एडी कंडीशन आ जावे, एडी सिचुएशन हुए कि आपको नहीं पिला सको खुद रो दूध, तो हो सके जब तक बकरी रे दूध रो सेवन कराओ। और वो ना जो वो रे उम्र रे हिसाब से, जो 2 महीना 3 महीना 4 महीना, तो हर उम्र रे हिसाब से उनमें पानी की मात्रा मिलाई जाए ताकि वो पतलो करियो जावे, और वो बच्चे भी पाचन क्षमता जीती है वो हिसाब से वो दूध ना पतलो करियो जाए।
1: बस थोड़ो सी भी दूधों में फर्क है, मारो दूध में मिठो वे, बकरी दूध लून छायो वे,
0: हाँ
1: एक फर्क वे,
0: एक फर्क।
1: और हे कह चीज बात के कर कुछ बहनों से फैशन ला रहे या झंझट नहीं पालन ला रहे या ड्रेसेस फिटिंग में इश्यू आवे ये ला रहे नहीं पावे आप दूध, तो अजरे वक्त एक बड़ी गंभीर बीमारी है जिसके ना 9 मिलियन प्लस सोचना पड़े कैंसर,
0: ब्रेस्ट
1: कैंसर जो है, तो दूध नहीं पावन रो भी एक बहुत बड़ी वजह है,
0: मारे मत है असर जो को उसे वो है।
1: अगर दूध नहीं पिलाया जावे थोड़े भरपूर दूध उत्पन्न कर रही थोड़े शरीर, तो बहुत एक स्ट्रॉन्ग वजह बनी है स्तन कैंसर,
0: मतलब ये संभावना बहुत हद तक बढ़ जावे अगर थे आपरे बच्चे ना खुदरो दूध आवते हुए भी नहीं पिलाओ, तो वो दूध जो को मोए सूख रहे वो भविष्य में थोड़े वास्ते स्तन कैंसर का कारण और
1: जान लेवा भी हो सके।
0: और देखो ये मैं ये मारे वास्ते बच्चे रे वास्ते तो फायदेमंद है ही, मारे वास्ते एक तो है फायदे बीजो की वे बच्चा रो दूध बच्चा ना जब तक माँ दूध पिला हुई नहीं, जब तक एक प्राकृतिक
1: जुड़ाव वे
0: जुड़ाव ना हूँ जिके बात कर रही हूँ वो एक प्राकृतिक रूप से गर्भ निरोधक रो काम करिया
1: जी हाँ।
0: अधिकांश तो एडो वे सब में तो को नहीं वे अपवाद स्वरूप क्या मैं कुछ भी हो सके, लेकिन अपवाद स्वरूप के में हो जाओ बात अलग है, बाकी अधिकांशतः एक प्राकृतिक गर्भ निरोधक रो काम करे। जब तक बच्चे मारो दूध पिए जब तक दूसरों गर्भ ठहरने की संभावना बहुत
1: थोड़ी कम हो जाए। हाँ। अगली बात तो है चलो रंजन बहन हमें विषय भी एडो है कि पूरा दिन आप बोल लीजिए और कितना दिन बोल लीजिए तो बात समाप्त कौन वे, पर बीजी घनी सारी बात है जो बहनों से करने बहनों बैठे तो जरूर संदेश सुनवाजे गाना सुनवाजे और नवी आप ले सो अंतराल रे बात बात ठीक है जी।